વેલકમ બેક ફ્રેન્ડ્સ, ટ્યુન કરીછંતી આપણકર ફેવરેટ મ્યુઝિકલ એફએમ સ્ટેશન 100.4 આકાશવાણી એફએમ રેઇનબો કટક દિલ સે દિલ તક. એન્ડ ટાઈમ હે